ફહે બે કલુંગે અપુળત એ ફરી કોળા હમે નુદાતી દેખે વડાગે એ બે કલુન નામે દુ હિપ્પુળુ હમનુ જહે ગુ વિજ્જે આદિ એ બે કલુન નામે દુ હિપ્પુળુ ગા બિરવેરી કમેં ઉફેદુને એ બે કલુન દેન્ને ઉવે કલેગે ફાનુ બિરફુળુ ગેમ વડાયનુ ગન્નવાશ હમ કશવરું તિમમ મેં ફોનુવી લૂતગે ફાનુગે કૌમશે.